0: જ્યાં વાત મળી જાવ.
1: અચ્છા,
0: આપવાને મળી ના બતાવી ના બાને બધાને કાઢો, જલ નીર મે રહેવા.
1: અચ્છા,
0: આપને પાછા ભીતર લઈ. બસ સાબુન ને કિસુ ગલી તો પૂછી લઈ, ગલી પૂછ કે ઉનને ઘોરો બળાવ. ગાંવ કિલા ને તૈયાર હો. અબ ભાને સોચી કે જે મુસાફર અગર પહોંચો જાત તો ગડબડ હો જો, બાને જલ્દી પલ્લી સફરો. સફર પૂર કે બાપ ની જેલ ચલી, જો ને જે હતી સુ જાત ભવન દ્વારે સતેજ અક્કા કો દેખો તો સસરાલ સુભન દ્વારે. उनने अब पहुंची घरे, पहुंची घरे सुख गई घरवाऊ को बंधो. अब भाभी से बोली भी,